0: જીણો પેલા ખેમરી દે ગરમ અગોતરી જેવું પેલા સોનો ફોરી કદાચ ઓછોગરી જેવું આવ પેલા ક વન જંગલ લ ભે લાગીને મસ્ત જ સંભાવના પાયે આવ એ જીની પ્રાકૃતિક સંપદા ર તખેપ જ સખેમના દે વાતાવરણ મિલે ને લખેપા અસર થયું રી ઉમૂલ ર થાંગને ભૂછે તામે વાયુમંડળ લ કાર્બન મસ્ત જ પાના દે ભને જલવાયુ પરિવર્તન લ અસર સખે નિશન નાખા નામે લ ભે લાગીને સજ જીની જીની લાપરવાહી સોન ચાસ ખેલગીમાં દુઃખ જીજીંગે કોઠેલ નેલા ગિનાથે જન ધનીય ની ખેપા છુટી તાઉદુઓ ફોકાઈ
1: દેખે છાલ્યાલા બલ્લ નેલા કિને પૂરો રંગે નવ પૂરાલે ચાસ ખેલ ગિરી
0: વન જંગલ સર મીરા આરીંગી બાલી એમેલ એમે ઓ સથાને લાલી ઉસકર પોતર રાલે તાર જગે રહતે
1: સલાઈ લાઈટર સ્યાવલા મે સચાંગને ચીજ રાલે જા બાંગજા ર યામા દેને પોલ ગેલે યા ઇતો ચીજ ર રહીતે વન જંગલ યાલ કે બાબા યા
0: પિકનિક વન ભોજ બાકો મે સચાંગ સુ છિની મેને ચાસ સઈ દે કિનાલે વન જંગલ ઓ સો છામની દે કે બારી કો ચુરો વિધિ ઓરે બને કોબા
1: લાંખર નામ લીજો વન ઉપભોક્તા સમૂહ રહી સામુદાયિક બની હોય ઢાલને ચ અનુગમન દિને વ્યવસ્થા ચાઉસર ગીધુએ
0: ગેસો છામેલા ખોરેલ ચાઉસી પોલીએ હરીદે તરીમ ગાય ગેસ નેકે લાઈજુ આબ નજરે બનાઈ ગેમ યલ ગેસ નેકે નાલાયે ઓરુલેમ લાયો કે લાઈએ
1: વન જંગલ સ જુડીસી હો ગેમ બારી લ બાલી નાલી કુચુલા ચુલી યાત્રા રસ ચાઉસો છિની ને ચાઉસો સઈદે કે ખેલે યા
0: વન જંગલ મેલા દી ગેમાઈએ નિયો
1: કાર્યાલય કાર્યાલય ખબર દીધી
0: અનુરોધ સુનસરી ગાઉંપાલિકા વન વાતાવરણ સજ વિપદ વ્યવસ્થાપન સમિતિ પ્રોબાંગ રોલ્પા
2: ल बाबू नानी हो सुन है स्वस्थ हुन के गर्नु पर्छ अनि अरु के गर्नु पर्छ
3: हो अनि सर हाम्रो बाजे त दाँत दुखेर आया आया गर्नुहुन्छ रात भरि सुत्नै दिनुहुन्न अनि दाँत किराले पनि खान्छ
2: अब के गर्ने रे सिद सुलिचोर बजारमा रहेको सेभेन हेभन डेन्टल जाने दाँत सम्बन्धी सम्पूर्ण रोगको उपचार गर्ने
4: हजुर हाम्रा सेवाहरू
5: दाँत बाँध्ने
4: दाँत सफा गर्ने
5: दाँतमा सिमेन्ट भर्ने
4: दाँत नभएको ठाउँमा दाँत रोप्ने
5: दाँत निकाल्ने र किराले खाएको दाँत भर्ने
4: फिक्स दाँत लगाउने
2: यति मात्र कहाँ हो र हामी कहाँ दाँत तथा मुख सम्बन्धी सम्पूर्ण उपचार डेन्टल चिकित्सकद्वारा गरिन्छ
6: थप जानकारीका लागि संस्थापक तथा व्यवस्थापक लीलामणि सुनार
4: सम्पर्क नम्बर 98-67-0-67-467 एकपटक सम्झिने पर्ने ठाउँ सेभेन हेभन डेन्टल सुनिल स्मृति गाउँपालिका 4 सुरिचौर बजार रोल्पा युनिसा सुनचादी पसलको छेउमा
2: साथै तार बाँध्ने बाङ्गोटिङ्गो दाँतलाई सिधा बनाउने र दाँत सम्बन्धी सम्पूर्ण उपचारको लागि हरेक महिनाको अन्तिम हप्तामा 20 वर्ष पुरानो अनुभव प्राप्त स्पेशली अर्थोडेन्टिस्टबाट सेवा दिइन्छ
7: ए बाबु अँध्यारो छ टर्च बालेर जाऊ
8: आ पर्दैन आमा त्यही पुग्ने त हो एकैछिन त हो नि म पुगेर आइहाल्छु के
7: बर्खाको बेला छ अँध्यारोमा हिँड्दा सर्पले टोक्न सक्छ उज्यालो बालेर जुत्ता अझ भए बुट लगाएर हिँड्नु पर्ने नत्र त सर्पले टोकिहाल्छ नि
8: है बल्ल सम्झे सर्पको टोकाइबाट बच्न त खेतबारी र झाडीमा जाँदा गमबुट लगाउने सुत्नु अघि ओछ्यान टकटक्याउने झुला हालेर मात्रै सुत्ने बानी बसाल्नु पर्छ भनेर मिसले भन्नुभएको थियो
7: अनि सर्पको टोकाइबाट जोगिन घर वरिपरि सफा राख्ने घाँस पराल र दाउरा झिक्न जाँदा सचेत हुने भनेर मिसले भन्नुभएन
8: भन्नुभयो नि मिसले त घर वरिपरि दुलोहरू पुर्ने र तालतला या नदीनालामा विषालु सर्प हुन सक्ने भएकोले नजाने पनि भन्नुभएको थियो
7: हो सावधानी अपनाउँदा सर्पको टोकाइबाट बस्न सकिन्छ सानो लापरवाहीले ज्यान जान सक्छ
9: सतर्कता अपनाउने गरौं सुरक्षित बनाऊ